0: રેડિયો દિલવાઈ સ્તાસુ દજરાવાસ.
1: We'll be back right after the commercial break.
2: દ એલોપેથિક ઓ દ હોમિયોપેથિક દ દ્વાણુ ઇલાજુના ના ઉમેદ શુ બીમારાનો દ પારા દ ઉમેદ ઝેરે હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ખો પે ખબર ન બલ્કી દ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ બ્રાન્ચ ઓસ્તાસુ પખાર સવાબઈ કી પ્રાનિસ્ત શુવિધા કતાસુ કે હમ સુખપલી બીમારી દ ક્લાસિક હોમિયોપેથિક ઇલાજ સરા દ મુંડા ખતમોલ ગાડી નુઝર તરઝરા દ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ દ સવાબઈ બ્રાન્ચ ઇંતખાબો કઈ પતા યાદ સા મેન જાંગીરી રોડ બાને દ શાહ મનસુર બાબા મદરસે સરા દેવાલ પ દેવાલ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ શાહ મનસુર સવાબઈ હોમુસ પ દે નંબર બાને કાલુ કઈ ઓ દખપલ બીમાર દ પારા નંબર વાખલે 0331 93 94 94 1 હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ઉસ દો પેખવર સરસરા સ્તા સુખાર પ સવાબઈ કી હોમ.
3: ځواني د ځوانکو نه بغیر نیمګړی وي خو کچرته د دغه ځوانکو په وخت باندې غم اونکللی شي نو په را روان وخت کې دغه ځوانکی ستاسو د خایس د خرابېدو باعث جوړ دی شي. د اویل سکن او د دانو د پاره یو ډیر خاص میډیکیټډ فارمولا ډاکټر هیدر انټی اکنی فیس واش ډاکټر هیدر انټی اکنی کریم کوم چې په 300 روپۍ باندې د 300 بهترین انګریډینټ سره تیار شوی ڈاکٹر ہیدر اینٹی ایکنی کریم ڈاکٹر ہیدر اینٹی ایکنی فیس واش کوم چې دا اویل سکن او دا ایکنیز دا پارا ډیر بهترین فارمولا دا کوم چې په سلور ورځو کې ساسو د سکن ایکنیز پمپل په مکمل توګه باندې ختمي او یوازې دا نه د دغه دانو چې کوم داغونه دي هغه هم په مکمل توګه باندې ختميږي. په دې کې بهترین ایکټیو انګریډینټ شامل دي لکه بنزوئل پرکسایډ سلسلک ایسید ٹری ٹری آئل او کلینڈا مائسین کوم چې یو ډیر بهترین اینٹی بیکٹیریل اینٹی انفلمیٹری انګریډینټس دي او دغه پروډکټس ډرماتولوژیکلی ټیسټډ هم دي کوم چې صرف اور صرف په سلور شپو کې دننه دننه ستاسو دانې او د دانو داغونه په مکمل توګه باندې ختمي. نو زر تر زره د نږدې کاسمیټکس جنرل اور میڈیکل سٹور نا د بیلاڈونا کاسمیٹکس ڈاکٹر ہیدر اینٹی ایکنی فیس واش ڈاکٹر ہیدر اینٹی ایکنی کریم واخلی او د سکن ډیر مسئلے اواره کی. د مزید معلوماتو د پارا زمون دغه ویب سائټ وزٹ کی www.belladona.com.pk